0: हम फिजी कीर्तन संग्रह की अपार सफलता के बाद भजन प्रेमियों के लिए पेश है हम फिजी भजन। प्रसिद्ध कलाकारों से फिजी भजन का मजा लीजिए कभी भी कहीं भी। हम फिजी भजन्स दुनिया का पहला 24/7 एक्सक्लूसिव एंड फ्री फिजी भजन प्लेटफॉर्म। डाउनलोड करें रोवा ऐप या hum.rova.nz पर सुने हम फिजी भजन्स।
1: Hi New Zealand, this is Siddharth Randeria Gujubai.
2: અને હું તેજલ વ્યાસ.
1: અમે આવી રહ્યા છે અમારું નવું નક્કોર સુપર હિટ કોમેડી નાટક ગુજ્જુભાઈ ની
2: એક્સચેન્જ ઓફર.
3: Friday 3rd July વિક્ટરી કન્વેન્શન સેન્ટર પર લેન્ડિંગ HQ સોના સંસાર એન્ડ ટ્યુલિપ ફાઈનાન્શિયલ સર્વિસિસ પ્રેઝન્ટ્સ સિદ્ધાર્થ રંધેરિયા નું નવું નાટક ગુજ્જુભાઈ ની એક્સચેન્જ ઓફર. હસી હસીને લોટપોટ થવા તૈયાર થઈ જાઓ. ટિકિટ્સ જલ્દી બુક કરી લેજો. ફોન કરો 021-244-6278 પર.
4: Fly.